મોરિશિયસ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના લહેર ઉપર વહી રહ્યું છે રેડિયો મોરિશિયસનું આ પ્રસારણ અને મીડિયમ વેવ 819 કિલો હર્ટ્ઝ પર આવી પહોંચ્યા છીએ. અમે આજના આ મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગને લઈને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે. રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. તારીખ પ્રમાણે આજની તારીખ 7 ઓગસ્ટ 2026 નું વર્ષ શુક્રવારનો દિવસ તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજની તિથિ છે અષાઢ વદ નોમ. અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં વાગી ચૂક્યા છે 1:46 અને બપોરના 2 વાગ્યા સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે. તો ચાલો કરીએ એક મધુર સુશરૂઆત આપણા કાર્યક્રમની. શ્રોતા મિત્રો, હાથ પકડવો સહેલો છે પણ તેને પકડી રાખવો એ જ સૌથી અઘરો છે. ને જે જાણે છે કે કઈ રીતે હાથ પકડી રાખવો જોઈએ બસ તેમના જ સંબંધ ટકી રહે છે. અને આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે પણ એક મજબૂત પકડની સાથે કરીશું. શરૂઆત નંદલાલ ચંગા અને રાજેશ અહીરના સ્વરમાં મુકાયેલા એક ખૂબ જ સરસ મજાના સકારાત્મક ગીતની સાથે. અને આ ઉર્જા ભક્તિમય રીતે વહી રહી છે પણ તે સાથે જ ભક્તિમય વાતાવરણને પણ વધુ ભક્તિમય રીતે સજાવી આપણા જીવનમાં સકારાત્મકતાનો પ્રવાહ વધે બસ એવી જ આપણે મંગળ કામના કરીએ કોઈ માટે. તો ચાલો કરીએ શરૂઆત રંગરાસના આ ગીતની સાથે.

ઊર્જાને તમે મહેસૂસ કરી હશે ને. આજે શુક્રવારનો દિવસ એટલે શુક્રવારનો દિવસ તો સરસ મજાનો હોવો જ જોઈએ કા, અને આવા સરસ મજાના ગીતો વાગે તો મૂડ તો ટકાટક બની જ જાય. માટે કહીએ ને કે ભાઈ જીવનમાં આપણી જે લાગણીઓ છે તે વધારે માયને રાખે છે. હવે કેવી લાગણીઓ આપણે પાડીએ છીએ તે આપણા પર નિર્ભર કરે છે. અમસ્તી લખી છે, અધૂરી લખી છે, કલમથી અમે આખી જિંદગાની લખી છે. તડપ બેકરારી, જુરાપો ખુમારી, ઘણી બધી લાગણી અમે વેજવાની લખી છે. તો ચાલો ભાઈ આ લાગણીઓને આપણે એક કહીએ ને કે હૈયામાં ભરીને એક ઉમંગની સાથે, એક તરંગની સાથે જીવનમાં આપણે પણ કરી લઈએ થોડી ઘણી ફૂલ ટુ મસ્તી.

શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમને તીખી મીઠી લાઈફ ના આ ગીતની સાથે સમાપ્ત કરીશું. ફરહાદ ભિવંડીવાલાના સ્વરમાં મુકાયેલું આ ગીત, આ સાથે જ પ્રોગ્રામ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ બસ સોમવારે, ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો. રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.

0: भोजपुरी तड़का, भोजपुरी के स्वाद, संगीत के खुशबू, सुरेखा संगीत, भोजपुरी तड़का।
1: भोजपुरी तड़का
2: તડકવા લગીએ ગલમાં તો ચલ ચટકાર લે જાયલા જા અભી તો મરમીટ મેં ગરમ પાણી ચઢલ બા ઓર ઈ મરમીટ કે ગરમ પનિયા મેં કોંચી કોંચી દલિયા અનિતાજી ચલો દેખી જા મોદાલબે સે અનિતાજી ગરમ મરમીટ કે ગરમ પનિયા હો લગન ગીતવા સુની ખોજત હોવન અનિતાજી મંગલ હોવાની ગાના કરુણા ખાતીર ઓર અમૃતા ખાતીર ઓર પૂરા પરિવાર ખાતીર તો ચલ સંતોષ મહાદેવજી કે ગાવેલ ઈ ગીત સુની જા